તિમામેંગે અમિલ્લા નફ્સ તકત તારીફ કુરામી હું કલેગે ફાનુ દેકે વડા નુગન્નવમ થોએ આદિ કીત અલ્લાહ એકલાંગે ઇરાદા કુરવી મીહ કત તારીફ કુરવતે આદિ કિતમ મે કુડ મિમ વરકુમ વિયસ એ ઉરેન્ના બે ઇન્સાફે નુકરવાનતે.